0: नमस्कार, आकाशवाणी समाचार करण मकवाणा वांचे छे मुख्य समाचार। आवतीकाले शुरू થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા। જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત। જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે। સમાચાર વિગતવાર। સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ। આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી। બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો। મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું। તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી। જોકે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન બ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી। ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે। બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું।
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ। મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મેં દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા। હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ। લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે હૈ। ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે ઓર

આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 30 પ્રકરણ 14 ભલે જતો. ચૈત્રનો બાળ રવિ હજુ તો ઘોડિયામાં જ કહેવાય, પણ એટલામાં તો એણે પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત અનુસાર આગના તણખા ઉડાડવા શરૂ કરી દીધા હતા. લોકોએ ઢોરોને કોડ બહાર કાઢી આંગણામાંના ઘાસના માળાઓની નીચે બાંધી દીધા હતા. માણસવાળાને ઘેર પાણીના બેડા આવવા શરૂ થયા હતા, તો વળી એકલ દોકલને ત્યાં તો હજુ વાસીદા જ વળાતા હતા. મરજીમાં આવે ત્યારે દૂધ દેવાની ટેવવાળી ભેંસોમાંની કોઈ કોઈ બીજી વારનું ખાણ ખાતી માળાઓ નીચે ઊભી હતી, અને એમની ધણિયાળીઓ ખાણ પૂરું થતાં પહેલાં જ વારિયું ભરી લેવાની ઉતાવળમાં દરૂડ દરૂડ કરતી શેડ ખેંચી રહી હતી. ભરીએ બેડે આવતી હીરાની બહેન નાથીએ ઘરમાં પેસતા પેસતા જીવીને જોઈ ઘાંટો પાડી પૂછ્યું, એ જીવી ભાભી, પાણી આવો છો કે? ને જીવીનો હોવા, એ અવાજ તો ન સંભળાયો, પણ એને માથું હલાવતી તો જોઈ શકી. લો હેળો ત્યારે કઈ. નાથી ઘરમાં ગઈ અને બેડું ઠાલુ કરતીક ને પાછી બહાર આવી. ઠીક ઠીક વાર સુધી રાહ જોયા પછી વળી ઘાંટો પાડ્યો, એ જીવી ભાભી, કેટલી વાર? જવાબ આપવાને બદલે જીવી પોતે જ બેડા સાથે બહાર નીકળી. બેઉ જણ કૂવા તરફ ચાલવા માંડ્યા. નીચી આંખે ચાલવા છતાંય જીવી જોઈ જાણી શકતી હતી કે ગામનું દરેક માણસ પોતાની તરફ કોઈ જોઈને તો કોઈ વળી વગર જોઈ જ તિરસ્કાર વરસાવતું હતું. માણસ તો ઘણી વાત, પણ એક કૂતરા સામે જોવાની પણ એની હિંમત નહોતી ચાલતી. ગામ બહાર નીકળી ત્યારે તેને સહેજ નિરાંત વળી, પણ એટલામાં તો સામેથી આવતી પનિહારીને એણે સહેજ ખચકાતી જોઈ. જીવી સમજી ગઈ કે એણે પાછળની પનિહારીને પોતાને વિશે જ કંઈ કહેલું. બળતી ઓસમાતી સંકોચાતી જીવી એ લોકને ટાળો આપતા ઊંધું ઘાલીને જ પસાર થઈ ગઈ. ખૂબીની વાત તો એ હતી કે કાલે જે યુવતીઓ માથે ભરેલું બેડું હોવા છતાંય પાલી મક્કાઈ દળે ત્યાં સુધી જીવી સાથે વાતો કરતી ઊભી રહેતી, એમાંની એક પણ આજ એની સામે નજર સરખી કરતી ન હતી. કાળી તો એની ખાસ બેનપણી જેવી હતી, પણ એણે આ છેટેથી ટાળો દીધો. જીવીને આ વખતે ખૂબ લાગી આવ્યું, કહેવાનું મન પણ થયું, અલી મેં તારા મા બાપ તો નથી માર્યા ને કે આમ ટાળો દઈને જાય છે? પણ એ ન બોલી શકી. પરંતુ જો કોઈ જબાનનું છૂટું કહેનાર નીકળ્યું હોત, ઓહો એમાં શું થઈ ગયું, કાનજી મોતના મોળામાં જતો તો તે એનાથી ન દીઠું ગયું, ને કદાચ વાળવા ગઈ તો એમાં શું બગડી ગયું, કાંઈ ભૂંડું કામ તો નથી કર્યું ને તે બધા એના ઉપર મોઢું ચડાવીને ફરો છો, તો જરૂર આખું એ વાતાવરણ ફરી ગયું હોત. જોકે કાળીને આવી જબાનની છૂટી કહી શકાય, પણ એ એમ કંઈ ન બોલી. એક સવાલ તો જરૂર હતો. આગળ ચાલતી નાથી જરા ધીમી પડી. એકવાર આસપાસ જોઈ લીધા પછી હાસ્યથી છલકાતી આંખોમાં ઇંતેજારી ભરી પૂછ્યું, હે જીવી ભાભી, કાલ તમને એવું શું સૂઝ્યું? એટલા મનેકમાં તમે કાનાભાઈને વળગી પડ્યા? આટલા દુઃખમાં એ જીવી હસી. તિરછી નજરે નાથી તરફ જોતા એ ફક્ત આટલું જ બોલી, એ બધું સમજવાની તમારે હજી વાર છે બોન. ના ના, પણ તમને જરા વિચારે ન આવ્યો? આમ બાજુમાં ધૂળોભાઈ ઊભો તો. કઈ ઠપકા ભરી નજરે નાથી તાકી રહી. વિચાર આવ્યો તો પછી આવું થાતે શાનું? અને નાથી તરફ જોતા ઉમેર્યું, ખરું કહું છું નાથી બોન, એ વખત મને કાંઈ ભાન જ નહોતું, આ બધું થઈ ગયા પછી મને ભાન તો આવ્યું. જરાક થંભી વળી નાથીએ પૂછ્યું, ધૂળાભાઈએ ઘરને ખૂણે મારઝૂડ તો કરી હશે નહીં? તમે સાંભળું નહીં હોય? કઈ જીવી ફિક્કો હસી, ના હું તો સૂઈ ગઈ હતી, માર ભાભી મોડા લગી જાગતા હતા, પણ એમણે કશું સાંભળ્યું તો નથી. મારઝૂડ થયા વગર હું સાંભળે? ભાભીએ એ જ કહેતા હતા, પણ ધૂળોભાઈ અત્યાર લગી માર્યા વગર શે સરખો રહ્યો છે? એ તો આપણને શી ખબર પડે બોન. કઈ સહેજ થંભી, ખરા દિન ત્યાં દંડો ઉતારવા નાખ્યો હોય તો વારે લાગે.

હસવા લાગી. ભારે શ્વાસ લેતા પાછી બોલી, કે પછી બીજું કાંકે ગોઠવતા હોય? નાથીની સવાલ પૂછતી આંખો જોઈને વળી બબડી, હોય વળી કાંક, બીજું શું એનું કપાળ હોય? તમને જીવથી મારી નાખે એમ? અને જીવીને એમ એ હોય કહેતી સાંભળી નાથી ઉમેર્યું, તો પછી ધૂળો ભાઈ તમારું બારમું ખાવા રે કે કેમ? કેમ શું, કાલ મારા ભાઈ વાત કરતા હતા કે જો આણી વખત જીવી ભાભીને મારઝૂળ કરી છે તો કાળનો ભર્યો કાનજી આ વખત એને છોડવાનો નથી. જીવીને આથી વધારે સારું સાંભળવું એ શું હતું, છતાં એક ભારે શ્વાસ લેતા બબડી, આપણા માટે એવી પારકી લડાઈ કોણ લેતું હશે બુન? નાથી, લો હવે રેવા દો છાનામાના. આમ છણકો કરીને છાની ન રહી હોત તો પણ જીવીના ગળાની આગળ બોલી શકાય એવી સ્થિતિ રહી ન હતી. બોલવાને બદલે કદાચ રડી જ પડત. પાણી ભરીને પાછા ફર્યા ત્યારે બેઉ જણ ચૂપ હતા. છૂટા પડવાની વેળાએ નાથીએ મૌન તોડ્યું, ભાભી જો પેલો કંઈ મારઝૂળ કરે તો મને કહેજો હો, આ વખત તો કાં તો મારો ભાઈ જ એને લાટીપાલી કરી નાખશે, કાનો ભાઈનો એ ખપ નહીં પડે. આભારની એક નજર નાખતા જીવી છૂટી પડી. ધૂળાએ જીવીને કેમ ન મારી એક સવાલ હતો, બાકી એના મનમાં તો નાડીના ધબકારે ધબકારે જાણે આમ જ થયા કરતો હતો. મારી હાળી રાંડે તો મારું નાક લીધું ને એ ભર્યા મનેખમાં, અને રખે ને આનું કોઈ મેણું મારતું? એ બીકે તો એ આસપાસના ખળામાં તમાકુ પીવા પણ નહોતો જઈ શકતો. બીજો દિવસ પણ એણે ખળામાં જ પસાર કર્યો, ત્રીજી રાતે પણ એ ખળામાં જ સૂતો. ચૈત્રી તેરસનો ચંદ્ર સહેજ સાટ ઢળ્યો ત્યાં સુધી તો ધૂળાને ઊંઘ આવી ન હતી. ધૂંધવાતા મગજમાં વચ્ચે વચ્ચે આમ પણ થઈ આવતો, મને ઉઠવા દેને, રાણને માર મારી મારીને અધમુય જ કરી નાખું. પણ બીજી ક્ષણે દેવોના પારખા લેવા તત્પર થયેલો લાલ ઘૂમ આંખોવાળો કાનજી નજર સમક્ષ ખડો થતો. ધૂળો ઘણોય મન મનાવતો, મારી બૈરી છે ને હું એને ગમે તે કરું, એમાં તું કોણ વચ્ચે બોલનાર? પણ પરિણામે તો એના પગ જ ભાંગી જતા. બીજી બાજુ ગુસ્સો પણ જોર પકડતો. કઈ કેટલા વિચારોને અંતે જીવીને શિક્ષા કરવાના જ તો ધૂળો ઉઠ્યો. ગોદડીનો લોચો કરીને ઝાકળી એના ખુળામાં મૂક્યો. દબે પગે જવાની કંઈ જરૂર ન હોવા છતાંય આસપાસ જોતો અને એમ સાવચેતી રાખી બીજા ઝાકળિયા વટાવતો બે ખેતરવાને છેટે બળતા તાપણા તરફ ચાલવા લાગ્યો. પગરવ કાને પડવાથી જાગી ગયો હોય કે પછી જાગતો પડ્યો હોય પણ તરત જ કોણ છે લે કરતો રેશમો બેઠો થઈ ગયો. ધૂળાને જોતા જ એની છાતી થડકી ઉઠી, હાળો કાંઈ નવાજૂની કરીને રાણને મારી નાખીને તો નથી આવ્યો? ને તરત જ પૂછ્યું, કેમ અત્યારે ઘેરથી આવીશ કે શું? ધીમો બોલ, ઝાકળિયા નીચે પેસતા ધૂળાએ કહ્યું. પણ હાળા છે શું? રેશમાના અંગે પરસેવો વળી ગયો. મારી આગળ કેમ આવ્યો? કેમ તમાકુ પીવાય ન આવું? ધૂળો ખળામાં પેસતા જ બોલ્યો, તે આ તું આજ ખળામાં હું આવ્યો છે? ને ધૂળાને હા ભણતો જોઈને રેશમાએ બે ચાર ગાળો ચોપડાવતા કહ્યું, ત્યારે પહેલેથી ભસતા શું થાય છે? ધૂળાને તમાકુ આપી નિરાંતથી શ્વાસ લેવા વળ્યો. ધબકી ઉઠેલું કાળજું તો હજુ એ રાગી પડ્યું નહોતું. થોડી વાર પછી બોલ્યો, મન તો ફાડ પડી કે હાળું કાંઈ આડું અવળું કરી બેઠો છે કે શું?

100.1 FM ગોલ્ડના પર માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે નેહા પરીખ. મિત્રો, હમણાં આપણે માણી રાજેન્દ્ર ઝવેરી તૃપ્તિ છાયાના યુગલસ્વરમાં અનિલ જોશીની આ રચના. મિત્રો, આજે છે 19 જુલાઈ 2026 અને મિત્રો આવો જાણીએ આજના દિવસે અમુક ખાસ જે ઘટનાઓ અને ખાસ અમુક સાહિત્યકાર જેમનો જન્મ છે એમની આપણે માહિતી મેળવીએ. મિત્રો, ભારતમાં દર વર્ષે 19 જુલાઈના રોજ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ એટલે કે બેંક નેશનલાઇઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે 1969માં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશની 14 મુખ્ય ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મિત્રો, આનો ઉદ્દેશ્ય બેન્કિંગ સેવાઓને માત્ર મોટા ઉદ્યોગો સુધી સીમિત ન રાખતા દેશના સામાન્ય નાગરિકો, કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારો સુધી તેનો વ્યાપ વધારવાનો હતો. તો મિત્રો, આજે નેશનલ બેંક નેશનલાઇઝ ડે સાથે આપણે એક સાહિત્યકારોની વાત કરીએ કે આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રણી વાર્તાકાર, નવલકથાકાર અને નાટકકાર એટલે મધુસૂદન વલ્લભદાસ ઠાકર મધુરાય, એમનો આજે જન્મ છે, જન્મદિવસ છે. 19 જુલાઈ 1942ના રોજ જામખંભાળિયા ખાતે એમનો જન્મ. સુરેશ જોશીના પછીના ગુજરાતી સાહિત્યમાં તેમણે સાહિત્યિક પ્રયોગો અને સર્જકતામાં મહત્વનું યોગદાન આપ્યું છે. મિત્રો, એમના સાહિત્યિક સર્જનની વાત કરીએ તો કિંજલક, કાળમુખો, સપનાના વડા એમની નવલકથાઓ, અલ્પવિરામ બાનમાં, કાચની પ્રિઝમ એમના વાર્તા સંગ્રહો, કુવાડા સંતોષ રમે છે, મિસ્ટર કાકોદર એમના નાટકો અને તેમની નવલકથા કમલની રમત પરથી શરદ પૂનમની રાત નામની ગુજરાતી ફિલ્મ પણ બની હતી. મિત્રો, 1960ના દાયકામાં તેમણે લખવાની શરૂઆત કરી હતી. તેમની વાર્તાઓ તથા નાટકોમાં માનવીય મનોવૈજ્ઞાનિક સંવેદનાઓનું ઊંડાણ જોવા મળે છે.

आप માણી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, રચના પહેલા આપણે વાત કરી મધુરાઈ વિશેની, જેમની આજે જન્મજયંતિ છે. એવા જ એક સાહિત્યકાર વિશેની મિત્રો આપણે વાત જાણીએ. ઉંમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનારા અથવા તો રસ ન ધરાવતા હોય તેવા સૌ લોકોના કાને પણ જો આ ઉપરોક્ત પંક્તિઓ પડી જાય તો ગણગણ્યા વિના રહી શકતા નથી. આટલી લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલું ગુજરાતી સાહિત્યનું આ અમર ગીત સૌ કોઈનું મિત્રો મનગમતું ગીત છે. આ ગીતના શબ્દો સાંભળતા વેત જ બહુ જ ટૂંકી ઉંમરમાં અવસાન પામેલા સર્જક મણિલાલ દેસાઈ યાદ આવે છે. આજના દિવસે 19 જુલાઈ 1939 રોજ વલસાડમાં આ સાહિત્યકારનો જન્મ થયો હતો. બીએ એમએની પદવી મેળવી મુંબઈની ઝુંઝુનવાલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેઓ જોડાયા હતા. મણિલાલ દેસાઈ મિત્રો ગુજરાતી સાહિત્યને ગીત, ગઝલ, લયબદ્ધ રચનાઓથી રળિયાત કરે છે. કવિ શ્રી સુરેશ દલાલ અંધકારના રંગ, લય અને ગતિના કવિ તરીકે તેમને ઓળખાવ્યા છે. એવા મણિલાલ દેસાઈએ પલ, અંધારું, તોય તમે ના આવ્યા, રાનેરી, રંગ લય ગીત, જંગલો, બોલવાલમના વગેરે ખૂબ જ જાણીતી રચનાઓ આપી છે. સુરેશ દલાલ વિશેષમાં કહે છે કે અંધકારની વ્યાપકતાને સમેટી લઈને કવિએ એને રૂપ, રંગ, સુગંધ અને કુમાશ આપ્યા છે. તો સુરેશ જોશી પણ એમના વિશે લખે છે કે રાત સાથેના અધ્યાસોને એવી રીતે મણિલાલ પ્રસ્તુત કરે છે કે એનું એક આગવું વાતાવરણ રાચતું આવે છે. એમાં પણ ઇન્દ્રિય સમય પ્રત્યક્ષ સમૃદ્ધિ છે. તો મિત્રો, એવા મણિલાલ દેસાઈની આજે જન્મજયંતિ છે. તો મિત્રો, આવો ચિત્રપટ આંખે કંકુના સૂરજ આથમ્યાનું આપણે આ ગીત માણીએ, જેના રચનાકાર ગીતકાર છે મણિલાલ દેસાઈ.

100.1 FM ગોલ પર આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે નેહા પરીખ. શિયાળે ઢોકળા ભલા ને ઉનાળે ઠંડી છાસ, ચોમાસે ભજીયા વાલીડા ને સેવ મમરા બારે માસ. મિત્રો, ગીત ગુર્જરી કાર્યક્રમમાં અમે બધા આરજે નવા નવા વિષયો, નવી નવી વાતો લઈને તમારી સામે આવતા હોઈએ છીએ અને આપણે વાતચીતનો દોર ગીત ગુર્જરી કાર્યક્રમમાં માણતા હોઈએ છીએ. તો મિત્રો, આજે પણ જે મારે વિષય લેવો છે, જેમ હળવા વિષય અમે લેતા હોઈએ, તો એવી રીતે મિત્રો આજના કાર્યક્રમમાં એક હળવો વિષય ના સંદર્ભમાં એક હળવો પદાર્થ છે, અને એ પદાર્થ એટલે કે આપણા સૌના ખૂબ જ પ્રિય એવા મમરા. મિત્રો, ભારતમાં મમરા એ માત્ર નાસ્તો નથી, પરંતુ દરેક રાજ્યની પરંપરા અને સ્વાદ સાથે એ વિશેષ રીતે જોડાયેલો છે. હવે મિત્રો, આપને લાગશે ક્યારે મમરા વિશે શું વાત થઈ શકે અથવા કેટલી વાત કરાય, પણ મિત્રો રસપ્રદ વાત તો એ છે કે ભારતના અલગ અલગ રાજ્યોમાં મમરાની ઘણી બધી વેરાયટી અને ઘણા બધા અલગ અલગ નાસ્તા બનતા હોય છે, અને લોકો એને ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ

એન્જોય કરીને ખાસ માણતા હોય છે. તો મિત્રો, એવી જ આપણે આ હળવા નાસ્તાની થોડી આજે ગીત ગુરજરીમાં વાત કરીએ. તો મિત્રો, સેવ મમરા, હવે આપણો કાર્યક્રમનો જે સમય છે ત્યારે આપણો ચા નાસ્તો કરવાનો સમય તો થઈ જ જાય છે. તો આપણામાંના સૌ કોઈ આ નાસ્તો કરતા હોઈએ. તો મિત્રો, ગુજરાતમાં બનતા સેવ મમરાની વિશેષતાની અગર વાત કરીએ તો ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય અને આપણે કહીએ હળવો આ ડ્રાય નાસ્તો છે. મમરા બેસનની સેવ અને સિંગદાણાને મસાલા અને તેલ સાથે વઘારીને બનાવતો આ નાસ્તો આપણને ખૂબ જ ભાવતો હોય છે. ચટાકેદાર નાસ્તો ચા સાથે ખાવા માટે ખૂબ જ ઉત્તમ છે અને મુસાફરીમાં આ નાસ્તો ખૂબ જ સાથે કેરી કરવો, સાથે લઈ જવો અને એની મજા માણવાની ખૂબ જ અલગ જ મજા છે. તો મિત્રો, ગુજરાતમાં જે મમરાની વેરાયટી આપણે કહી શકાય તો એમાં સેવ મમરા, મસાલા મમરા આપણે ખૂબ જ ખુશીથી ખાતા હોઈએ છીએ. તો હવે મિત્રો, વાત કરીએ આપણે મમરાની સફર આપણે અલગ અલગ રાજ્યોમાં લઈ જઈએ તો એમાંનું એક રાજ્ય એટલે પશ્ચિમ બંગાળ. અને એમાંનું તમને ખબર જ છે અને હમણાં હાલના સમયમાં ખૂબ જ ફેમસ થયું, એ છે ઝાલમુરી. ઝાલમુરી મિત્રો પશ્ચિમ બંગાળનું એક અત્યંત લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જે મમરા, ડુંગળી, ટમેટા, કાકડી, સરસવનું તેલ અને મસાલા ભેળવીને બનાવવામાં આવે છે. તે ખાવામાં એકદમ ચટપટી, તીખી અને ક્રિસ્પી હોય છે. વાતો કરતાં કરતાં મિત્રો, મને તો ભૂખ લાગી જ ગઈ. આઈ હોપ કે તમને બધાને પણ ક્યાંક ભૂખ લાગી હશે ને આપણામાંના ઘણા નાસ્તો કરવા બેસી પણ ગયા હશે. તો મિત્રો, આજ મમરાની સફર ભારતના અલગ અલગ રાજ્યની વાત કરીએ પણ હમણાં માણીએ તૃપ્તિ છાયાના સ્વરમાં પ્રિયકાંત મણિયારની આ રચના.

आरती मुंशी सौमिल मुंशीना युगल स्वरमा मित्रों आपणे माणी रमणभाई पटेलनी आ रचना कार्यक्रम छे गीत गुर्जरी अने मित्रों आजे आपणे आपणो सौनो फेवरेट हळवो नास्तो आपणे जे रोजबरोजना जीवनमां वापरता होईए छे एवी ममरा विशेनी वातचीत करी रह्या छे। तो मित्रों पश्चिम बंगाळ गुजरात महाराष्ट्र कर्नाटकनी आ सफर ममरानी जाण्या बाद हवे आपणी सफर आवे छे आंध्रप्रदेशमां। उगानी जेने बोरुगुला उपमा अथवा मुरमुरा उपमा पण कहेवाय छे। मित्रों दक्षिण भारतना आंध्रप्रदेश अने कर्नाटकमां खूब ज लोकप्रिय आ नास्तो छे। आ वानगी ममरा सींगदाणा अने मसालाओथी बनाववामां आवे छे। उगानी मित्रों एक ममरामांथी बनती एक स्वादिष्ट अने पौष्टिक वानगी छे जेने खूब ज ओछा समयमां बनावी शकाय छे। ते आंध्रप्रदेश उत्तर कर्नाटकना रसोडामां सवारना नास्ता अथवा सांजनी चाना नास्ता तरीके खूब ज प्रख्यात छे। सामग्रीनी मित्रों वात करीए तो दरेक प्रदेशमां अमुक तो मित्रों अमुक सामग्री खूब ज कॉमन वपराय ज छे, परंतु अहींयानी स्पेशालिटी आपणे जाणीए के ममरा साथे तेल राई जीरू लीमड़ो सींगदाणा डूंगळी टमेटा लीला मरचा हळदर मीठू लींबूनो रस कोथमीर शेकेला चणानी दाळ अने पाउडर साथे छीणेलुं नारियळ पण आ पदार्थमां आ सामग्री आमां नाखवामां आवे छे, जेथी आ नास्तो खूब ज टेस्टी अने ખાવામાં ખૂબ જ મજેદાર સાબિત થાય છે। તો મિત્રો હવે આપણે આગળ જઈએ। જેમ મધ્યપ્રદેશમાં મિત્રો ભેલ જેમ આપણે રોજ આપણે ખાતા હોઈએ છીએ ઘરે બનાવતા હોઈએ છીએ એ ભેલ મધ્યપ્રદેશમાં પણ ખૂબ જ પ્રચલિત છે। આ લોકો નાસ્તામાં એનો ઉપયોગ કરતા હોય છે। હવે મિત્રો આપણે વાત કરીએ બિહારની। બિહારમાં મિત્રો મૂરી એ ચોખાને હીટ અને દબાણ આપીને ફૂલાવીને બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રી છે। તેને હિન્દીમાં મુરમુરા મરાઠીમાં ભુરમુંડે અને અંગ્રેજીમાં પફ ફ્રાઈસ કહેવાય છે। તે ભારતના સવારના નાસ્તામાં મિત્રો અને સાંજના હળવા નાસ્તા તરીકે ખૂબ જ લોકપ્રિય છે। મિત્રો હવે વાત કરીએ કે આપણે મમરાની આટલી બધી વાત કરી તો મિત્રો શા માટે આ નાસ્તો બધા રાજ્યોમાં આટલો લોકપ્રિય છે અને લોકો શા માટે એને રોજબરોજના જીવનમાં સવારના કે સાંજના નાસ્તામાં વાપરે છે? તો મિત્રો એના ગુણધર્મો અને

પોષણ વિશે જોઈએ તો તે વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે, કારણ કે તેમાં ચરબી નહિવત હોય છે. હળવા અને સરળતાથી પચી જાય તેવા નાસ્તા તરીકે ખૂબ જ એને આદર્શ માનવામાં આવે છે. તેમાં શરીરમાં તુરંત ઉર્જા પૂરી પાડે છે અને થોડા પ્રમાણમાં આયન પણ એમાં મળેલું રહે છે. તો મિત્રો, આવી રીતે આ નાસ્તો એની સફર ભારતના દરેક રાજ્યમાં પહોંચેલી છે. અને એવી જ રીતે મિત્રો, ઓડિશામાં પણ મૂડી નામનો આ પદાર્થ, એટલે મમરાની આ જ એક વાનગી છે જેને મૂડી કહેવાય છે, જે પણ ભેળ તરીકે ત્યાં ઓડિશામાં પણ વપરાય છે. હવે મિત્રો, માણીએ શોભા સંઘવી, ઉદય મજુમદારના સ્વરમાં મહેશાની આ રચના.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: તો મિત્રો, હવે સમય થયો છે આપને આવજો કહેવાનો, પણ ફરી પાછા મળવાના વચ્ચે

સાથે નવા ગીત નવા વિષય સાથે સુમધુર ગીત સંગીતની સાથે તો નેહા પરીખને આપો રજા. બરાબર 4 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, 4 વાગે 5 મિનિટ પર અંગ્રેજીમાં સમાચાર. અને મિત્રો, આજના વિષયને અંતર્ગત આપે મને પ્રતિસાદ આપો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.